0: Welcome to Lotus FM. Welcome to Durban. If you're here for the school holidays and you're making your way back, travel safely. In my city, Priyanka Chopra featuring Willa Am from the movie. Up next now, Goliyon Ki Ras Leela, Ram Leela. Ah, what a song and what a track. Also, shout out to you and happy birthday, Priyanka.
1: ખૂબ આભાર આપણા ગુજરાતમાં હાલોલ અને એની આગળ જ નામનું ગામ છે ત્યાં મજૂર વર્ગ બહુ છે તો મને એક ગીતની ફરમાઈશ કરી હતી અને ત્યાં કંઈક થાકીને લોકો સાંજે મોજું કરતા હોય ત્યારે કંઈક આવું ગાય